પદમ કલુરે પકલે પંચે હોય સબુરી હિન્દુ દુર્ગા સાહેબ કહેક મુલ્લા કહેક શેખ કહેક વીરો ભયાદવાન મુસમુસ મનુ સહિષમાન ગંગા કે સવતા વિગ્રી સુસરતા ગંગા હોય નિવરી વિગ્રો કબીરા રામ દુઆએ સાજ ભયો તન કદે ન જાય રહો ચંદન કે સંગ તરવર વર્યો સો તરવર ચંદન હોય નિવર્યો પાર્શ કે સંગ તાંબા વિગ્રો સો તાંબા કંચન હોય નિવર્યો સંતન સંગ કબીરા વિગ્રો સો કબીરે રામે હોય નિવર્યો માતે તિલક આત્મા લાવાના લોગ રામ ખલો ના જાના જાહો વારા તો રામ તોરા લોગ મારમ કહે જાને મોરા રહો તોરો ન પાતિ પૂજો ન દેવા પરામ ભગત બને સેવા સદગુર પૂજ સદા સદા મનાવો એસી શિવ દરગાહ સુખ પાવ લોક કહે કબીર વરાન કબીર કા મર્મ રામ પહેચાના ઉલટ જાત કો દુલ્વસારી